લોરમી ગ્રામ ચેચેડીલે કમલકાંત મરાવી, પ્રમિલા નેહા પુષ્પરાજ ઋષભ મરાવી, ગ્રામ પીપરલોડ સરગાંવલેહે દીપેશ વર્મા, પૂનમ જ્યોતિ શિવાંશ વર્મા, સોંગા મગરલોડલે ફનેશ કુમાર ચંદન, સાવિત્રી દેવી મોહિત કુમાર દેવી કરાની ચંદન, ગ્રામ ભાનપુરી મુસરાલે આત્મારામ યાદવ, સુખદેવ હોમેશ્વર મનેશ્વર લાક્ષી ઔ તુલસી યાદવ, ગ્રામ ગેંદાટોલા જિલ્લા રાજનાંદગાંવલે બીરેન્દ્ર કુમાર ગુપ્તા, અંજલિ યોગિતા ગજેન્દ્ર ગુપ્તા, હારમો ભોરમદેવલે જીવનલાલ સાહુ, રાજભાઈ લોકનાથ વેદિકા સાહુ, રોહાસીલે ડગેસર સાહુ, ઘનશ્યામ ગૌરવ નૂતન સાહુ, આવરા ડબરીલે શ્યામલાલ મોંગરા, કેસરી પ્રીતિ સંગીતા સાહુ, ગ્રામ બઠેના પાટણ દુર્ગ લેહે બલકરણ વર્મા, અંજની જ્યોતિ સુજાન ઔ મુરલી વર્મા, ગ્રામ દેહાન બાંધા બજાર રાજનાંદગાંવલે હરિઓમ સાહુ, રેવારામ રાનુ સરસ્વતી સાહુ, હટોદ બજાર લાહોદલે કમલનાથ પટેલ, રાકેશકુમાર સમીર ઔ રાજકુમારી પટેલ, ઔ પલારીલે નીતેશકુમાર દુર્ગાપ્રસાદ, લખનલાલ પૂનારામ ઔ કૃષ્ણા દેવાંગન, આપ સબ સુનના ચાહત હો વિદુષી મમતા ચંદ્રાકર ઔ કુલેશ્વર તામ્રકાર કે ગાય યે ગીતલા.